ડેઝ પર ડેઝ પ્રાઇમ ટાઈમ રેડિયોનું જા ચલો એએમ 530 તે 24/7 જેને ભી પ્રોગ્રામ ઓંડે ને ઉના નું સુણ વાસ્તે જા ડેઝ પર ડેઝ નું લાઈવ દેખણ વાસ્તે લોગિન કરો સાડી વેબસાઈટ નું www.deshpardeshradio.com યા www.deshpardeshtv.com લાઈવ સુણના ચાહોતે લાઈવ પે ક્લિક કર લો જે વોચ કરના ચાહોતે તો ઓ તે ક્લિક કરો જા ફર આપણે આઈપીટીવી બોક્સ દે ઉતે પંજાબી સેક્શન ક્લિક કરો ઓદે ઉતે જાકે દેશ પરદેશ ટીવી નું ક્લિક કરો ઉતે તુસી સુણ ભી સકદે હો વેખ ભી સકદે હો 24/7 મોર્ગેજ દી દુનિયા દે વિચ ચમકદા સિતારા પ્રભદીપ સિંઘ ઈ તાડી મોર્ગેજ રિન્યુ હોણ વાલી હૈ તુસી પ્રાઇવેટ મોર્ગેજ સ્ટક હો ગયે હો તે વધ ઇન્ટરેસ્ટેડ પે કર રહે હો ઈ તાડી મોર્ગેજ બેંકા ના કરવા કે લો ઇન્ટરેસ્ટ રેટ તે ગેરંટી ના કરાઉણ ગે તે નાલ ધી નાલ લાઈન ઓફ ક્રેડિટ ભી તાડી બણવા દેણ ગે તે $3500 તાનું કેશ વાપસ ભી દેતા જાયેગા જા ફર બિઝનેસ લોન લેણા જા લાઈન ઓફ ક્રેડિટ બણાઉણી હૈ આજ હી કાલ કરો પ્રભદીપ સિંઘ 416-710-7524 416-710-7524 તે પ્રભદીપ સિંઘ નું કાલ કરો